તમે ટમેટો એમ બોલો ત્યારે તમારા મગજમાં દૂધિયું હોય છે, ટમેટો એમ બોલો ત્યારે તમારી સ્મૃતિમાં ટમેટું હોય, રીંગણું બોલો ત્યારે તમારી સ્મૃતિમાં રીંગણું હોય, એમ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કહો તો સ્મૃતિ મેં

મજનુ બંકે દુખડા ગાવે મિટ્ટી ના પાવે તિસેર ચરદા જાવે. હેરલિકે ગાના. ફિલ્મ કા નામ હે જય મમ્મી ડી આઉટ ઓફ યર 2019 એન્ડ ધેટ ઇઝ ધ ગેવેલ્ડિગે સ્ટેમ.